0: ગીત હોરસણ દેની સિંધે સિંધા
1: ભાઈ ભલે ભલે ભલે ભાઈ આજ તો નજારા આ ગયા
2: ભાઈ થોડી જન લે કે આયા
1: લો ભાઈ અમલી કા બ્યા ભી હો ગયા ઓ તાલી જેતો વાળ્યા
2: હા ભાઈ
1: લા તો શિંદે દા નવા ગાણા ઓ શિંદે દા લાઈ ભાઈ જેના બહુ પૈસા પૈસા હો જાય
2: કા માલ કો લા દેને આવ પહેરી લેને થોડો
1: ભાઈ વાહ વાહ વાહ